સમીન, ફિલ્મ આપ તો એસે નથી સે લિયા ગયા પ્યારા સા ગીત આપ સુન રહે થે જિસે ગાયા થા મોહમ્મદ રફી ને. મોસીકી થી ઉષા ખન્ના કી ઓર ગીતકાર થી નિદા ફાઝલી. આપ સભી સુન રહે હૈ ઉર્દુ પ્રોગ્રામ નયા રંગ, ગીત સુરીલે ગાતે જા મે હમ નેશનલ ન્યૂટ્રિશન વીક પર વાત કર રહે હૈ. જૈસા કે ગીત સુનાને સે પહેલે હમ વાત કર રહે થે કે જો નૌજવાન નસલ હૈ, જો નવઉમર અફરાદ હૈ, વો મુસલસલ થકાન મહેસૂસ કરને લગે હૈ. સેહત કે માહરીન કા માનના હૈ કે નવઉમર અફરાદ કા મુસલસલ થકાન મહેસૂસ કરના, નીંદ કી કમી, તનાવ ઓર ગેર સેહત બખ્શ ગઝાઓ કા ઝ્યાદા ઇસ્તેમાલ હો સકતા હૈ. સેહત કે માહરીન ને કહા હૈ કે غذائیت کی کمی بھی تھکان کی اہم وجہ ہو سکتی ہے. چند وجوہات بتائی گئی ہیں جو ہم آپ کو باری باری بتائیں گے. ڈاکٹرز کا کہنا ہے کہ آئرن جسم میں آکسیجن پہنچانے کا کام کرتا ہے. آئرن کی کمی ہونے پر جسم تھکان محسوس کرتا ہے اور توجہ مرکوز کرنے کی جو صلاحیت ہوتی ہے وہ متاثر ہو جاتی ہے. ایسے افراد جو بنا مشقت کے تھکان محسوس کرتے ہیں انہیں اپنی خوراک میں دال، پھلیاں، ہری پتے والی سبزیاں اور انڈوں کو استعمال کرنے کا مشورہ دیا جاتا ہے. وٹامن سی سے بھرپور غذاؤں کا بھی استعمال کرنے کا مشورہ دیا جاتا ہے. آئرن کے ساتھ ساتھ پروٹین بھی انتہائی ضروری ہے. اکثر ہم یہ سنتے ہیں کہ پروٹین کا استعمال جم جانے والے افراد کے لیے ضروری ہوتا ہے.